હવે પરાઈ વસ્તુ ગઈ હૈ ઉસનું ચુક કે વર્ત લેણા તપાસે રહ્યા ગુરુ કા સિખ એસી વસ્તુનું હાથ ભી નહીં લાઉંદા ભાવ કિસે દી અમાનત વિચ ખ્યાનત નહીં કરતા કિસે દી ચોરી નહીં કરતા ગુરુ કા સિખ જો હૈ પર દરબે નું હાથ ના લાવે એ ગુરસિખી દા તીસરા નિયમ હૈ પહેલા નિયમ નિમ્રતા ધારણ કરની દૂસરા નિયમ આપણે જીવન નું પવિત્ર રખના તીસરા નિયમ પરાઈ અમાનત વિચ ખ્યાનત ના કરની હુણ ચોથા નિયમ ભાઈ સાહેબ દસ રહે હન